0: costa da Itália, costa centrale, della costa ovest, panna, panna, panna, panna, panna, panna, panna, panna, panna, panna, panna, panna, panna,
1: પ્રિય ગુરુના માર્ગ સહકારીમાં સ્વાસ્થ્ય કાર્યક્રમ ભારતીય શ્રી ગણેશ મુદારી સાથે
2: આવો આવો